આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. સાંજે 7 વાગ્યાથી આકાશવાણી પરથી તેનું પ્રસારણ કરાશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ તથા સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો જાહેર કર્યા. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. સરકારે જમ્મુ કાશ્મીરમાં 18 કરોડ 60 લાખ રૂપિયાના 3 વિરાસત સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. અને હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શનની બધી ચેનલો પર હિન્દીમાં પ્રસારણ બાદ અંગ્રેજી સંસ્કરણ પણ પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરાશે. એક અગત્યની જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સાંજના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 5:45 પ્રસારિત કરાશે. જ્યારે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે સવારના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 6:45 પ્રસારિત કરાશે. દેશમાં આવતીકાલે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. ભારતીય વાયુસેનાના 2 Mi-17 હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરાશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યારબાદ

0: પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: लाल किले में होने वाले इस समारोह में पहली बार वंदे मातरम का सामूहिक गायन किया जाएगा. राष्ट्रीय कैडेट कोर यानी एनसीसी के कैडेट और माई भारत के स्वयंसेवक वंदे मातरम का गायन करेंगे. इसके बाद राष्ट्रगान होगा. यह भव्य कार्यक्रम राष्ट्रीय गीत वंदे मातरम की 150 साल पुरानी गौरवशाली विरासत को याद करने और वर्ष 2047 तक विकसित भारत के निर्माण में युवा शक्ति की ऊर्जा, आकांक्षाओं और महत्वपूर्ण योगदान का उत्सव मनाने के लिए आयोजित किया जा रहा है. इस समारोह में सेना, नौसेना और वायुसेना के करीब 2500 कैडेट और माई भारत के स्वयंसेवक हिस्सा लेंगे. इस समारोह में देश के अलग अलग क्षेत्रों से करीब 5000 विशेष अतिथियों को भी लाल किला में आमंत्रित किया गया है. इनमें पीएम विश्वकर्मा योजना के कारीगर, पीएम मुद्रा योजना की महिला उद्यमी, पीएम स्वनिधि योजना के रेहड़ी पटरी वाले और भारत टैक्सी के टैक्सी चालक शामिल हैं. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: सरकारे दिल्लीना लाल किल्ला खाते आवतीकाले उजववामां आवनार 80મા स्वतंत्रता दिवस समारोहमां हाजरी आपवा माटे दिल्ली एनसीआर क्षेत्रना पीएम विश्वकर्मा लाभार्थीओने विशेष मेहमानो तरीके आमंत्रण आप्युं छे. सूक्ष्म, लघु अने मध्यम उद्योग मंत्रालये जणाव्युं के लाभार्थीओने सन्मान अने प्रशंसाना प्रतीक तरीके स्मृति चिन्हो पण आपवामां आवशे. आमंत्रित लाभार्थीओ पीएम विश्वकर्मा हेठळ आवरी लेवायेला 18 परंपरागत व्यवसायो साथे संकळायेला छे, जेमां दरजी, सुथार, सुवर्णकार, लुहार, તાળા બનાવનાર વગેરેનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૈનિકોને સંબોધન કરશે. તેમનું સંબોધન સાંજે 5:10 આકાશવાણીના એફએમ ગોલ્ડ અને ઇન્દ્રપ્રસ્થ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રક જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે આજે 301 શૌર્યચંદ્રકોની યાદી જાહેર કરી છે, જેમાં 272 પોલીસ અને 29 અગ્નિશમન સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા, ગુના અટકાવવા અથવા ગુનેગારોને પકડવામાં અસાધારણ હિંમત દર્શાવવા બદલ શૌર્યચંદ્રકો એનાયત કરવામાં આવે છે. 301 શૌર્યચંદ્રકોમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના કર્મચારીઓ માટે 197, જમ્મુ કાશ્મીરના 51, ઉત્તર પૂર્વના 12 અને અન્ય ક્ષેત્રોના 41 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 92 રાષ્ટ્રપતિ ચંદ્રકો પણ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ સેવા માટે 83, અગ્નિશમન સેવા માટે 4, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ સેવા માટે 3 અને સુધારાત્મક સેવા માટે 2નો સમાવેશ થાય છે. ઉપરાંત 664 પ્રશંસનીય સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ સેવાના 606, અગ્નિશમન સેવાના 28, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 18 અને સુધારાત્મક સેવાના 12 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈના 21 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક અને મેરિટોરિયસ સર્વિસ માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. 6 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક એનાયત કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ પર ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને અત્યાચારો સામે લડનારાઓને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ વિભાજનથી પ્રભાવિત તમામ લોકોની હિંમતને યાદ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ દિવસ આપણા રાષ્ટ્રમાં સંવાદિતા અને ભાઈચારો જાળવવાના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને સાથે મળીને આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધીએ. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે 14 ઓગસ્ટ 1947 એ ઇતિહાસના સૌથી ક્રૂર પ્રકરણોમાંના એકનો સાક્ષી બન્યો, જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અમાનવીય યાતના સહન કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ દિવસ આપણને ભારતના વિભાજનની દુર્ઘટનાની યાદ અપાવે છે, જેણે લાખો પરિવારોના જીવનને ઊંડા દુઃખ, વિસ્થાપન અને અનિશ્ચિતતાથી ભરી દીધા હતા. વિભાજન વિભિષિકા દિવસ અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: विभाजन विभीषिका स्मृति दिवस के अवसर पर राजधानी दिल्ली सहित देश भर में विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं. 2021 में सरकार ने हर वर्ष 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाने का निर्णय लिया था. विभाजन ने लाखों लोगों को प्रभावित किया और अपने पीछे गह

0: एफएम गोल्ड खरा सोना माझा एक हट्टी
1: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर आ मोबाइल एप पर एकदम खरा सोना जो कार्यक्रम गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे
2: आरजे बिपिन मेवाड़ा
1: अने हूँ तरुलता करोड़िया तमाम मित्रों ने बिपिन मेवाड़ा अने तरुलता करोड़िया ना
2: सस्नेह नमस्कार
1: ओहो बिपिन बिपिन बिपिन बिपिन अरे अरे अरे अरे अरे बिपिन तू आ क्या लई आव्यो मने कया जगत में लई आव्यो छे अहीं ना तो कॉम्प्यूटर छे ना मोबाइल छे ना मेट्रो ट्रेन ना मोटा मोटा अपना ऊंचा ऊंचा टावर अपनो गीत गुर्जरी कार्यक्रम क्या अपना श्रोता मित्रों क्या अरे अरे अरे बिपिन आ आ कैलेंडर तो जो आ कैलेंडर में आज 1 ऑगस्ट बताड़े छे आजे तो 14 ऑगस्ट छे 2026 अने आ साल तो जो 1947 1 ऑगस्ट 1947
2: अरे बेन मैं कार्ड नो चक्र ભરાવ્યો છે એટલે આપણે છીએ અત્યારે 1 ઓગસ્ટ 1947
1: માં ના ના ના ના હ બિપિન આવું નહીં કરવાનું મારે 2026માં જ રહેવું છે કાલે સ્વતંત્રતા દિવસ છે મારે સરસ રીતે સલામી કરીને ઉજવવો છે તિરંગાને સલામ કરવાનો છે તું મને ક્યાં 1947માં
2: અરે બેન તમે જો બહુ મજા આવશે પહેલા આઝાદી પહેલાના તો દિવસો માણો
1: હા એટલે 1 ઓગસ્ટે શું બન્યું તો અરે અરે અરે બિપિન જોયું કે ત્યાં જો પંડિત જવાહરલાલ નહેરુ અરે આપણે જે ટીવીમાં જોયા હતા ફોટોમાં જોયા હતા ડિટ્ટો એવા લાગે છે હં અને પેલું ગુલાબનું ફૂલ પણ એમને પણ આ ચાચા નહેરુ આટલા ખુશ કેમ છે
2: કારણ હવે આઝાદીમાં ફક્ત 14 દિવસ બાકી રહ્યા છે અને વાઇસ રોય લોર્ડ માઉન્ટબેટે પંડિત જવાહરલાલ નહેરુને ઔપચારિક રીતે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માટે નિમંત્રણ પાઠવ્યું છે આ નિમંત્રણ ભારતીય સંવિધાન સભાના નિર્ણય અનુસાર કરાયું જેમાં પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ પર સર્વસંમતિ સધાઈ હતી અને તેમણે આ નિમંત્રણ સ્વીકાર્યું અને તરત જ કેબિનેટની રચના પર કામ શરૂ કર્યું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિમંત્રી અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષણમંત્રી આ મંત્રીમંડળના પ્રારંભિક નામો હતા
1: ઓહો એટલે 1 ઓગસ્ટ 1947ના દિવસે આ બધા કાર્યો થયા હતા
2: યસ
1: પણ અત્યારે તો આપણા શ્રોતા મિત્રો ગીતની રાહ જોઈ રહ્યા છે એટલે ગીત સંભળાવીએ
2: તો ચાલો સંભળાવીએ આ ગીત

0: અને એમાં શું થયું હતું ખબર છે? આપણા રાષ્ટ્રીય પ્રતીકો જે છે એને માન્યતા મળી હતી. આમ તો 22 જુલાઈ 1947ના રોજ જ નક્કી થઈ ગયું હતું કે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, હે ને બિપિન?
1: સાચી વાત. જેમાં કેસરિયો રંગ બલિદાનનો, સફેદ શાંતિનો, લીલો સમૃદ્ધિનો અને વચ્ચે અશોકચક્ર ધર્મ અને કાયદાનું પ્રતીક. અને 3 ઓગસ્ટે શું થયું હતું ખબર છે? 3 ઓગસ્ટના રોજ સંવિધાન સભામાં રાષ્ટ્રજ્ઞાન અંગે ચર્ચા થઈ હતી. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત જણગણ મનને રાષ્ટ્રજ્ઞાન તરીકે સ્વીકારવાની દરખાસ્ત પર મંથન ચાલી રહ્યું હતું. સાથે જ વંદે માતરમને સમાન દરજ્જો આપવાનો નિર્ણય પણ આ જ દિવસોમાં ઘાટ ઘડાયો હતો.
0: સાચે 3 ઓગસ્ટે આ બધું બન્યું હતું.
1: સાચી વાત. તો શ્રોતા મિત્રો, આજે જે આપણે તિરંગાને સલામ કરીએ છીએ અને જે રાષ્ટ્રગાન ગાઈએ છીએ એ બધું આ જ દિવસોમાં, આ જ ક્ષણોમાં નક્કી થઈ રહ્યું.
0: ઓહો, તો આપણે શ્રોતા મિત્રોને એક સવાલ કરીએ તો?
1: જરૂરથી.
0: હા, તો શ્રોતા મિત્રો, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બંને દિવસે તિરંગાને, એટલે કે આપણા રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં અને ફરકાવવામાં આવે છે. પણ આમાં તફાવત શું છે? 15 ઓગસ્ટના રાષ્ટ્રધ્વજ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં અથવા ફરકાવવામાં કોઈ ફરક છે ખરો? કોઈ તફાવત છે ખરો? અમને જણાવો. અમારો નંબર છે 0224515414, 0224515414.

0: તો બિપિન આપણે છે 1947માં અને આવી ગઈ છે 4 ઓગસ્ટ. 4 ઓગસ્ટ 1947ના રોજ શું બન્યું હતું ખબર છે? એ ખૂબ મોટી ઐતિહાસિક ઘટના. એટલે ભારતના આઝાદ ભારતના ગવર્નર જનરલ કોણ રહેશે? પ્રથમ તો એના માટે એટલે સ્વાભાવિક રીતે કોઈ ભારતીય જ હોય ને,
1: બરાબર છે.
0: પરંતુ ના, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે એવો નિર્ણય લીધો કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટનને બનાવવામાં આવે. પણ આની પછી તર્ક શું હશે બિપિન?
1: જરૂરથી તો ઇતિહાસકારોના મતે જોઈએ તો સત્તાનું સરળ અને સુવ્યવસ્થિત હસ્તાંતરણ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવાયું હતું. સરદાર પટેલનું માનવું હતું કે આ સંયમિત નિર્ણય લાંબા ગાળે ભારતના હિતમાં આવશે. તે જ દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા પર 15 ઓગસ્ટના ધ્વજારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ. સુરક્ષા વ્યવસ્થા, મંચની રચના, આમંત્રિતોની યાદી બધું જ ગુપ્તતાથી તૈયાર થઈ રહ્યું હતું. લાલ કિલ્લાને સજાવવા માટે દિલ્હીના સ્થાનિક કારીગરોને બોલાવાયા. ફૂલોની રંગોળી, તિરંગાઓ અને રોશનીની વ્યવસ્થા. દિલ્હી શહેર એક ઐતિહાસિક ઉત્સવની તૈયારીમાં લાગી ગયું.
0: દિલ્હી શહેર ઐતિહાસિક તૈયારીમાં લાગી ગયું, બરાબર ને? પરંતુ 5 ઓગસ્ટે નિર્ણય લેવાઈ ગયો કે 15 ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ રહેશે અને દેશને તે દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે હસ્તાંતર કરવામાં આવશે, બરાબર ને?
1: બરાબર. તો ચાલો સાંભળીએ.

0: બિપિન, આપણે જે આજે સુરક્ષિત રહીએ છીએ, આપણું જે વહીવટતંત્ર, રાજકીય તંત્ર જે આટલું સુરક્ષિત છે આપણી ભારતીય સેનાના કારણે, એનો પાયો કઈ તારીખે નંખાયો તો ખબર છે?
1: કઈ તારીખે?
0: 6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ 1947ના રોજ. તે દિવસે પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ સતત

0: બેઠકો લઈ રહ્યા હતા અને આ બેઠકો હતી આપણી ભારતીય સેનાનું પુનર્ગઠન કરવાનું. કારણ કે અત્યાર સુધી દેશ ગુલામ હતો અને ભારતીય સેના જે સેના જ હતી એના બધા જ ઉચ્ચ અધિકારીઓ બ્રિટિશરો હતા અને હવે ભારતીય સેનામાં ભારતીયોને લેવાની જરૂર હતી, ભારતીય અધિકારીઓને લેવાની જરૂર હતી. એટલે ભારતીય સેનાનું પુનર્ગઠન આ દિવસે કરવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
1: બિલકુલ સાચી વાત છે. જનરલ કરિયપ્પા જેઓ પાછળથી ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ બન્યા તેઓ આ દિવસોમાં દિલ્હીમાં જ હતા. સેનાના વિવિધ વિભાગોના ભારતીય અધિકારીઓની નિમણૂક થઈ રહી હતી, સાથે જ ભારતીય વહીવટી સેવા IASનું માળખું પણ તૈયાર થઈ રહ્યું હતું. સરદાર પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે આઝાદ ભારતની કરોડરજ્જુ તેની વહીવટી સેવા જ હશે.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। आप सांभळी रह्या छो बिपिन मेवाड़ा अने तरुलता करोडियाने अने आपणे अत्यारे छीए 1947 तारीख छे 8 ऑगस्ट 1947। बिपिन ते दिवसे शुं थयुं तो खबर छे? सरदार पटेल अने वीपी मेनन ભારતના જે રાજાઓ છે ગુજરાતના એમની સાથે વાટાઘાટોમાં પડ્યા હતા, કારણ કે 565 રાજ્યો હતા અને આ રાજ્યોના અલગ અલગ રાજાઓ, એમની અલગ ટપાલ ટિકિટો, અલગ કાયદા અને અલગ સેનાઓ હતી। હવે આ બધા રાજાઓને મનાવીને એકત્રિત કરવાની વાટાઘાટો ચાલી રહી હતી।
1: બરાબર, પટેલ અને મેનને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્શન નામનો એક દસ્તાવેજ તૈયાર કર્યો, જેના પર હસ્તાક્ષર કરીને રાજ્યો ભારતના સંઘમાં ભળી શકે। પટેલની શૈલી કડક છતાં રાજદ્વારી હતી। તેમણે રાજાઓને સ્પષ્ટ કહી દીધું હતું, તમારી પ્રજા ભારતીય છે, તમારી ભૂમિ ભારતનો ભાગ છે અને ઇતિહાસ એની દિશા બદલી શકાતી નથી।
0: પરંતુ મેં એવું સાંભળ્યું છે ત્યાં સુધી ભાવનગર, પોરબંદર, રાજકોટ, વડોદરા અને નવાનગર એના રાજાઓએ તરત હસ્તાક્ષર કરી દીધા હતા।
1: સાચી વાત, પરંતુ જૂનાગઢના નવાબ મોહતા ખાને હજુ કોઈ નિર્ણય ન લીધો હતો। આ એક એવો મુદ્દો હતો જે ગુજરાતના માટે ચિંતાનો વિષય બન્યો, પરંતુ તે જ સમયે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આઝાદીની ઉજવણીની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ। ગામડાઓમાં રાસ ગરબાના કાર્યક્રમો ગોઠવાયા, સ્ત્રીઓએ તિરંગારંગની સાડીઓ સીવવાનું શરૂ કર્યું અને શાળાઓમાં બાળકો પ્રભાત ફેરીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા।

0: 9 ઓગસ્ટ 1947 ઇતિહાસમાં એક અમર દિવસ, કારણ કે 9 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્કમાં મહાત્મા ગાંધીએ કરો યા મરો એનો નારો પણ આપ્યો હતો અને ભારત છોડો આંદોલન કર્યું હતું. આ સત્યાગ્રહ થયો હતો અને બ્રિટિશરોને ચેતવણી આપી હતી કે તમારે હવે ભારત છોડીને જવું પડશે.
1: 5 વર્ષ પછી 9 ઓગસ્ટ 1947ના રોજ એ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું હતું. ગાંધીજી આ દિવસે દિલ્હીમાં ન હતા, તેઓ કલકત્તામાં હતા. સાંપ્રદાયિક સૌહાર્દ માટે ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ દિલ્હીમાં પંડિત જવાહરલાલ નહેરુએ 9 ઓગસ્ટના રોજ એક ભાવનાત્મક સંબોધન કર્યું, જેમાં તેમણે 1942ના આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
0: અને 10 ઓગસ્ટે આપણા વૈજ્ઞાનિકોની એક બેઠક થઈ, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે, આપણા દેશની પ્રગતિ માટે વૈજ્ઞાનિકોની ખૂબ જરૂર અને ખૂબ મહત્ત્વ છે એ ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોની બેઠક કરવામાં આવી હતી. અને એમાં હતા ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર, મેઘના શાહ અને હોમી ભાભા, બરાબર ને?
1: આ વૈજ્ઞાનિકો સાથે નહેરુએ ભારતના વૈજ્ઞાનિક ભવિષ્યની રૂપરેખા ચર્ચી. આ જ બેઠકને ભારતની વૈજ્ઞાનિક નીતિનું પ્રારંભિક બીજ માનવામાં આવે છે.
0: અને 11 ઓગસ્ટે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછી પાછળથી પ્રથમ રાષ્ટ્રપતિ થયા,
1: બરાબર,
0: તેઓને જે અસ્થાયી હતા અધ્યક્ષ, સેના
1: સંવિધાન સભાના
0: એમને સ્થાયી કરવામાં આવ્યા હતા,
1: એમને સ્થાયી અધ્યક્ષ તરીકે બરાબર ચૂનવામાં આવ્યા હતા. અને તેમણે આજ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનના મસુદા પર કામ ચાલુ કર્યું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં મસુદા સમિતિ લગભગ દરરોજ બેઠક કરી રહી હતી. મૂળભૂત અધિકારો, રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો, કેન્દ્ર રાજ્ય સંબંધો, આ બધા પર ગહન ચર્ચાઓ ચાલી રહી હતી.

0: લે, આપણે તો 12 ઓગસ્ટ 1947માં પહોંચી ગયા. 12 ઓગસ્ટ 1947ના રોજ આખું દિલ્હી સજાવવામાં આવ્યું હતું, કારણ કે બધા આઝાદીને હવે ઉજવવા માંગતા હતા. બધી જ ઐતિહાસિક ઇમારતો પર રોશનાઈ કરવામાં આવી હતી અને બધું પૂરું દિલ્હી એવું લાગતું હતું કે તિરંગામય થઈ ગયું છે.
1: બરાબર. અને તે જ દિવસે ભારત સરકારે નિર્ણય કર્યો કે 15 ઓગસ્ટનો દિવસ જાહેર રજા રહેશે.
0: અને હવે તો જાહેર રજાની સાથે આપણે તો વેકેશન મનાવવા ઉજવી એટલે આમ ઉપડી જ પડીએ છે ને.
1: શાળાઓ, કોલેજો, કોર્ટો, સરકારી કચેરીઓ બધું બંધ રહેશે, ફક્ત ઉજવણી થશે. અને 13 ઓગસ્ટના રોજ આઝાદીની પૂર્વ સંધ્યાથી એક દિવસ પહેલાં મહાત્મા ગાંધી, જે કોલકાતામાં હતા, તેમણે પોતાની નિયમિત પ્રાર્થના સભામાં કહ્યું કે આઝાદી આવી રહી છે, પરંતુ સાચા આઝાદી તો મનની, આત્માની અને હૃદયની આઝાદી છે.
0: એટલે 2 દિવસ પહેલાં ગાંધીજી દિલ્હીમાં નહોતા, કોલકાતામાં હતા.
1: 9 તારીખથી એ તેઓ કોલકાતામાં હતા.
0: એટલે 13 ઓગસ્ટે પણ ગાંધીજી કોલકાતામાં જ હતા.
1: બરાબર.
0: અને ત્યાં તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા.
1: બરાબર. ગાંધીજી આઝાદીની ઉજવણીમાં સામેલ ન થયા. તેમના માટે દેશમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દની ચિંતા ઉજવણી કરતાં વધુ મોટી હતી.
0: ક્યા બાત.

0: 14મી ઓગસ્ટ 2026 અને હવે આપણે પહોંચી ગયા છે 14મી ઓગસ્ટ 1947માં, બરાબર ને?
1: બરાબર.
0: હા, તો 14મી ઓગસ્ટ 1947ના રોજ તો કેવો રોમાંચ હશે નહીં?
1: એકદમ.
0: કારણ કે આવતીકાલે એમણે 15મી ઓગસ્ટ ઉજવવાની છે, સ્વતંત્રતા દિવસ ઉજવવાનો છે. એટલે કોન્સ્ટિટ્યુશન હોલમાં તે વખતે 14મી ઓગસ્ટે રાતના 11 વાગે બેઠક થઈ હતી અને સુચેતા કૃપલાનીએ પહેલીવાર વંદે માતરમ ત્યાં ગાયું હતું અને મહિલા મંડળના એક પ્રતિનિધિ મંડળે ઔપચારિક રીતે રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો હતો.
1: અને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ, મધ્યરાત્રિના ટકોરે પંડિત જવાહરલાલ નહેરુએ પોતાનું જગવિખ્યાત ભાષણ આપ્યું, થ્રાઇસ ફિટ ધ ડેસ્ટિની, નિયતિ સાથેની મુલાકાત. આ બાદ 15 ઓગસ્ટ 1947ના સવારે 8:30 વાગે ફેડરલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર હીરાલાલ જે કણિયાએ લોર્ડ માઉન્ટબેટનને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે શપથ લેવડાવ્યા. ત્યારબાદ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુ અને તેમના 14 મંત્રીઓને શપથ લેવડાવ્યા. આમાં મુખ્યત્વે પંડિત જવાહરલાલ નહેરુજી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા અને સરદાર પટેલ પ્રથમ ઉપ વડાપ્રધાન બન્યા.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી, અને અમે પહોંચી ગયા છે 15 ઓગસ્ટ 1947 રોજ. આખા દેશમાં સ્વતંત્રતાની ઉજવણીનું પર્વ ચાલી રહ્યું હતું. મુંબઈના મુખ્યમંત્રી બાળાસાહેબ ગંગાધર ખેરે તિરંગો લહેરાવ્યો હતો. તો પુણેમાં પણ આખું પુણે રોશનાઈથી એકદમ સજાવવામાં આવ્યું હતું, અને દરેકે દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવી રહ્યો હતો, ફરકાવવામાં આવી રહ્યો હતો. તો ચેન્નઈમાં શું માહોલ હતો?
1: ચેન્નઈ એટલે કે તત્કાલીન મદ્રાસ, ત્યાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ ખાતે સવારે 5:30 વાગે એક ભવ્ય, લગભગ 8 ફૂટનો શુદ્ધ રેશમનો તિરંગો લહેરાયો હતો, જે આજે પણ મ્યુઝિયમમાં સચવાયેલો છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતી માસિકાઓએ આ ઉજવણીને સંયમિત વિચારશીલ રીતે આવકારી. સંસ્કૃતિ જેવા સામાયિકોએ નિરાશાવાદને નકારીને આઝાદીને ખુલ્લા દિલે સ્વીકારવાની અપીલ કરી.
0: પણ બિપિન, ગાંધીજી કોલકાતામાં હજી ઉપવાસ પર જ હતા, સત્યાગ્રહમાં જ હતા.
1: યસ,
0: કારણ કે 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ જે છે તે દિવસે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા તો થયા હતા, આ વાત તો તે કરી જ નહીં.
1: બરાબર છે. આ ઉજવણી વાત વચ્ચે આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે એ દિવસે ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા.
0: બરાબર.
1: પંજાબ અને બંગાળના કેટલાક વિસ્તારો વિભાજિત થયા અને લાખો પરિવારો પોતાનું ઘરબાર છોડીને સ્થળાંતર કરવું,
0: અને આ સૌથી મોટું સ્થળાંતરમાંનું એક સ્થળાંતર હતું.
1: બરાબર છે.
0: અને એમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા, અને એની જ પીડા ગાંધીજીના હૃદય પર હતી, અને એટલે જ તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા કલકત્તામાં, અને સ્વતંત્રતાની ઉજવણીમાં એમણે ભાગ લીધો નહોતો. પણ બિપિન, અહીં એક વાત ભૂલાઈ ગઈ. હા, આ ભાગલાની વાત પણ થઈ ગઈ, પરંતુ જે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો 15 ઓગસ્ટે, એ 16 ઓગસ્ટે 1947 પંડિત જવાહરલાલ નહેરુએ લહેરાવ્યો હતો. એ વાત સાચી છે?
1: સાચી વાત. આપણે બધા માનીએ છીએ કે પંડિત જવાહરલાલ નહેરુએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો, પરંતુ એવું નથી. એ દિવસ પછી જ્યારે શપથ 15 ઓગસ્ટે લઈ લીધા, એના પછી 16 ઓગસ્ટની વાત કરીએ તો લાલ કિલ્લા પર પંડિત જવાહરલાલ નહેરુએ ધ્વજ ફરકાવ્યો હતો.
0: અને આપણે સવાલ કર્યો હતો શ્રોતા મિત્રોને, એનો જવાબ આપી દઈએ.
1: બરાબર. તો સવાલ તમારો હતો કે ફરક શું છે?
0: 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બંને દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, એના વચ્ચેનો તફાવત શું છે? તો 15 ઓગસ્ટે આપણે ધ્વજ નીચેથી ઉપર લઈ જઈને એને દોરીથી પછી લહેરાવવામાં આવે છે.
1: એનું કારણ
0: આઝાદ થયો હતો, એટલે પહેલા બ્રિટિશરોનો ધ્વજ નીચે લેવામાં આવ્યો અને પછી આપણો ઉપર લઈને લહેરાવવામાં આવ્યો. અને 26 જાન્યુઆરી ધ્વજ ઉપર જ હોય છે, એ દોરીને કાઢીને દોરીથી એને ફરકાવવામાં આવતો હોય છે.
1: પણ એ દિવસે આપણે બંધારણ સ્વીકાર્યું.
0: બરાબર. અને આપણા શ્રોતા મિત્રો જેમણે સાચા જવાબ આપ્યા છે, ઘણા શ્રોતા મિત્રોના ફોન આવ્યા છે, પરંતુ જેમણે સાચા જવાબ આપ્યા છે ને એમના જ નામ લઈએ આજે.
1: એમના નામ છે દિનેશ શાહ, દક્ષા ગાંધી, પિયુષ મહેતા અને વિભાબેન.
0: તો બિપિન, આવી જઈએ પાછા 26માં. કાલે છે ને સ્વતંત્રતા દિવસ ઉજવવાનો છે મારે પણ.
1: તો ચાલો ફરીથી ચક્રનું પૈડું ફરાવીએ અને તમને લઈ જઈએ ફરીથી 2026માં.
0: એટલે આપણે પહોંચી ગયા 14 ઓગસ્ટ 2026.
1: હવે તમે કેલેન્ડર જુઓ, તમારું કેલેન્ડર.
0: વાહ વાહ. શ્રોતા મિત્રો કેમ છો, મજામાં છો ને? હું 1947 થી પાછી 2026માં આવી ગઈ છું.

0: हाँ तो बिपिन, हवे रजा लईए।
1: जरूर थी।
0: तो મને તરુલતા કરોડિયા
1: અને મને બિપિન મેવાડા,
0: હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।